અર્થાત એ વાણી અને અર્થના ઉપર સામ્રાજ્યને પ્રાપ્ત કરવા માટે વાણી અને અર્થની માફક સંયોજિત થયેલા જગતના માતા પિતા પાર્વતી અને પરમેશ્વરની વંદના કરું છું એમ મહાકવિ કાલિદાસ રઘુવંશના મહાકાવ્યના પ્રથમ સર્ગના પહેલા શ્લોકમાં આ કહે છે. અરે એ ભગવતી ગૌરી જેને માટે આ શ્લોક બહુ જાણીતો છે,

મહાદેવી, જ્યાંથી સમસ્ત શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય છે એ તમે મેધા શક્તિ, તે તમે મેધા શક્તિ છો. દુર્ગમ ભવસાગરથી પાર ઉતારનારા તમે નૌકારૂપ છો. તમારી ક્યાંય આસક્તિ નથી. અને સાથે જ કૈટવ દૈત્યના શત્રુ ભગવાન વિષ્ણુના